ણી તિની પુરે માગો બીજે કરી અછું, તિની પુરે માગો બીજે કરી અછું, મંગલા મંગલ કારિની ગો માત શુભ દાયિની।